મેં ગીત ઇતામતમાં જનપ્રિય ઉના એ વગે મેં તમા અદટત એ ગીતે ઇતામતમાં જનપ્રિય યોહાની તમા મેં ગીતે ગાયન કરને ઇતામત પ્રસિદ્ધ ઉને મેં ગીતે નિસા આપી સંબંધમાં એ ગીતે મેનિકે મગે હિતે મિટ મેનિકે મગે હિતે પોમ યોહાની આઈનન સોંગ ગેશાફન દે વેઇટ ઉબ શ્રીલંકા ઇન નાઉસ હેટસન બેરુએટ યર સમટ સ્ટીમ ઉન તે હિપ્નોટિસ રિધમ મુસ માગન den Titel zu einem Welthit. Ein Lied, das Gefühl weckt und sofort hängen bleibt. Hier ist Manike Mage Hite.